0: आकाशवाणी समाचार हेमंगिनी सोनारा वांचे છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। પશ્ચિમ બંગાળમાં બે બેઠકોના 15 બુથ પર શાંતિપૂર્ણ માહોલમાં પુનઃ મતદાન ચાલી રહ્યું છે। પ્રથમ બે કલાકમાં 16% વધુ મતદાન। સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચના મતગણતરી નિરીક્ષકો તરીકે ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિમણૂક કરવાના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કર્યો। લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વર્ષ 2026-27 માટે 4 સંસદીય સમિતિઓનું પુનર્ગઠન કર્યું। પંજાબ પોલીસે રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક વિરુદ્ધ બિનજામીનપાત્ર કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરી। અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે। સમાચાર વિગતવાર। પશ્ચિમ બંગાળમાં બે વિધાનસભા બેઠકોના 15 બુથ પર આજે ચાલી રહેલા પુનઃ મતદાનના પહેલા બે કલાકમાં 16% વધુ મતદાન થયું। બંને વિધાનસભા મતવિસ્તારોમાંથી કોઈ પણ ગેરરીતિના અહેવાલ નથી। મતગણતરી 4 મેના રોજ થશે। સાંભળીએ અમારા સંવાદદાતાનો એક અહેવાલ।
1: पश्चिम बंगाल के 2 निर्वाचन क्षेत्रों के 15 बूथों पर आज सुबह 7 बजे से दोबारा मतदान शुरू हो गया है। इनमें से 11 बूथ पश्चिम मगराहाट में और 4 बूथ डायमंड हार्बर विधानसभा क्षेत्र में है। अनियमितताओं की रिपोर्ट मिलने के बाद चुनाव आयोग ने दोबारा मतदान का आदेश दिया है। इस बीच एक अन्य घटनाक्रम में सुप्रीम कोर्ट ने एक विशेष पीठ का गठन किया है जो तृणमूल कांग्रेस की उस अपील पर तत्काल सुनवाई करेगी जिसमें कलकत्ता हाई कोर्ट के उस आदेश को चुनौती दी गई है जिसमें मतगणना केंद्रों के कर्मचारियों केवल केंद्र सरकार के कर्मचारियों तक ही सीमित कर दिया गया था। न्यायमूर्ति पीएस नरसिम्हा और न्यायमूर्ति जयमाल्य बागची की पीठ आज सुबह करीब 10:30 बजे इस मामले की सुनवाई करेगी। कोलकाता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं पूजा।
0: સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચના મતગણતરી નિરીક્ષકો તરીકે ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિમણૂક કરવાના નિર્ણયમાં દખલ કરવાની ના પાડી છે। ન્યાયાધીશ પીએસ નરસિંહા અને જયમલ્યા બાગચીની બેન્ચે નિર્દેશ આપ્યો કે પંચની માર્ગદર્શિકાનું કડક પાલન કરવામાં આવે। આ નિર્ણય તૃણમૂલ કોંગ્રેસ માટે મોટો ફટકો છે જેણે આ પગલાંને પડકાર્યો હતો। સુનાવણી દરમિયાન ન્યાયાધીશ બાગચીએ જણાવ્યું હતું કે અધિકારીઓની પસંદગી ચૂંટણી પંચના અધિકાર ક્ષેત્રમાં છે। તેમણે ઉમેર્યું હતું કે એજન્ટો અને નિરીક્ષકો દરેક મતગણતરી કેન્દ્ર પર પહેલાથી જ હાજર છે। કમિશનના વકીલે સ્પષ્ટતા કરી હતી કે રિટર્નિંગ અધિકારીઓ રાજ્ય સરકારના કર્મચારી છે અને અન્ય અધિકારીઓની નિમણૂક માટે જવાબદાર છે। વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સીસીટીવી ફૂટેજ સાચવવાનો આગ્રહ કર્યો હતો। પંચે અદાલતને જાણ કરી હતી કે આ ફૂટેજ 45 દિવસ સુધી સાચવવામાં આવશે। અદાલતે પુનરોચ્ચાર કર્યો હતો કે ચૂંટણી પંચના પરિપત્રનું અક્ષરશઃ પાલન કરવું જોઈએ। લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વર્ષ 2026-27 માટે 4 સંસદીય સમિતિઓનું પુનર્ગઠન કર્યું છે। લોકસભાના ભાજપના સાંસદ ડોક્ટર સંજય જયસ્વાલને લોકસભાના 30 સભ્યો ધરાવતી અંદાજ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। લોકસભાના ભાજપના સાંસદ બૈજયંત પાંડાને જાહેર ઉપક્રમ સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે જેમાં લોકસભાના 15 અને રાજ્યસભાના 7 સભ્યો હશે। લોકસભાના કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલને જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જેમાં લોકસભાના 15 અને રાજ્યસભાના 7 સભ્યો હશે। લોકસભાના ભાજપના સાંસદ ફગ્ગનસિંહ કુલસ્તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જેમાં લોકસભાના 20 અને રાજ્યસભાના 10 સભ્યો હશે। સમિતિઓનો કાર્યકાળ આગામી વર્ષના 30 એપ્રિલ સુધી રહેશે। આગામી ચોમાસા પહેલા પૂરની આગાહી અંગે ચર્ચા કરવા માટે ભારત અને નેપાળ વચ્ચે આજે કાઠમંડુમાં એક બેઠક મળશે। ભારતીય પક્ષનું નેતૃત્વ બિહાર જળ સંસાધન વિભાગના મુખ્ય સચિવ સંતોષકુમાર માલ કરશે। આ બેઠક 30 એપ્રિલ અને 1 મેના રોજ કાઠમંડુમાં યોજાયેલી 2 દિવસીય ભારત નેપાળ સંયુક્ત સમિતિ ઓન કોસી અને ગંડક પ્રોજેક્ટની બેઠકના સમાપન બાદ યોજાશે। બેઠકમાં બંને પક્ષો પાણી વ્યવસ્થાપન અને માળખાગત સુવિધાઓ સંબંધિત અનેક મુખ્ય મુદ્દાઓ પર સંમત થયા હતા। નેપાળે પશ્ચિમ કોસી મુખ્ય નહેરના 35 કિલોમીટર લાંબા નેપાળી ભાગ તેમજ કોસી બેરેજ, ગંડક બેરેજ અને પશ્ચિમ મુખ્ય નહેરના કેટલાક ભાગોમાંથી અતિક્રમણ દૂર કરવા સંમતિ આપી છે। પશ્ચિમ કોસી મુખ્ય નહેરના પાડા પર ઇલેક્ટ્રિક થાંભલાઓને સ્થાનાંતરિત કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે। જળ સંસાધન વિભાગ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર આ પગલાંથી કાર્યકારી પડકારો ઘટાડવા અને નહેર અને તેની ઉપનદીઓની જાળવણીમાં સુધારો થવાની અપેક્ષા છે। બંને દેશો વચ્ચે ચાલી રહેલા સહયોગનો હેતુ પૂર વ્યવસ્થાપન પ્રક્રિયાને મજબૂત બનાવવા અને ચોમાસા દરમિયાન વધુ સારી તૈયારી સુનિશ્ચિત કરવાનો છે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન ઇયુમાંથી આયાત થતી કાર અને ટ્રક પર 25% ટેરિફ વધારવાની જાહેરાત કરી છે। આનાથી યુરોપ સાથે અમેરિકાના વેપાર તણાવમાં વધારો થયો છે। ટ્રમ્પે યુરોપિયન ઓટોમેકર્સને તેમનું ઉત્પાદન અમેરિકામાં સ્થાનાંતરિત કરવા વિનંતી કરી। સાંભળીએ અમારા સંવાદદાતાનો એક અહેવાલ।
2: अमरीका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने यूरोपीय संघ पर व्यापार समझौते का पालन न करने का आरोप लगाया है। उन्होंने यूरोप की वाहन निर्माता कंपनियों से अमरीका में अपना उत्पादन स्थानांतरित करने का आग्रह किया। ये कदम यूरोपीय संघ और अमरीका द्वारा ट्रंप के टर्नबेरी गोल्फ कोर्स में हुए समझौते के एक साल से भी कम समय के बाद उठाया गया है। इसके अंतर्गत अधिकांश यूरोपीय वस्तुओं पर 15% शुल्क निर्धारित किया गया था। यूरोपीय आयोग ने कहा कि वह अपनी प्रतिबद्धताओं को पूरा कर रहा है और अमेरिका से स्पष्टीकरण मांग रहा है। आयोग ने कहा कि वह अपने हितों की रक्षा के लिए अपने विकल्प खुले रखेगा। समाचार कक्ष से मैं मुकेश कुमार बल।
0: आ समाचार आप आकाशवाणी पर थी सांभळी रह्या छो। आ समाचार नो जीवन प्रसारण आप अमारी यूट्यूब चैनल AIR न्यूज गुजरात पर पण सांभळी शकशो। वधु समाचार माटे अमारी वेबसाइट newsonair.gov.in/GU अने अमारा एक्स हैंडल AIR News_ABAD ने फॉलो करशो। गानाए डेटा गोपनीयताની ચિંતાઓને કારણે અમેરિકા દ્વારા પ્રસ્તાવિત આરોગ્ય સમજૂતી કરારને નકારી કાઢ્યો છે। એક અધિકારીએ જણાવ્યું હતું કે ગાના એક નવા કરારની માંગ કરી રહ્યું છે। ગાનાના ડેટા સંરક્ષણ આયોગના પ્રમુખ આર્નોલ્ડ કાવારાપુઓએ જણાવ્યું હતું કે આ દરખાસ્તથી અમેરિકી સંસ્થાઓને પૂરતા રક્ષણાત્મક પગલાં વિના સંવેદનશીલ આરોગ્ય ડેટાની વ્યાપક એક્સેસ મળી હોત। વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે અમેરિકા ગાના સાથે સંબંધો મજબૂત કરવા માંગે છે, પરંતુ દ્વિપક્ષીય વાટાઘાટોની વિગતો જાહેર કરી નથી। समाचार एजेंसी CBS न्यूज अनुसार ट्रम्प वहीवटी तंत्र जर्मनीमांथी 5,000 अमेरिकन सैनिकों परत बोलावानी तैयारी करी रह्यू छे। आ पगलू ईरान संबंधित अमेरिकन लश्करी कार्यवाहीने लईने अमेरिका अने मुख्य यूरोपियन साथीओ वच्चे वधता तणाव तरीके जोवामां आवी रह्यू छे। अमेरिकाना संरक्षण विभागना अधिकारीओना जणाव्या अनुसार राष्ट्रपति डोनाल्ड ट्रम्प नाटो सहयोगी अने खास करीने जर्मनीनी भूमिकाथी नाखुश छे, जेना कारणे अमेरिकी संरक्षण विभाग जर्मनीमां तेना सैनिकोनी संख्यामां आंशिक घटाडो करवा योजना बनावी रह्यू छे। हालमां जर्मनीमां आश्रे 36,000 अमेरिकी सैनिकों तैनात छे। आ साथे अमेरिका यूरोपियन कमांड, अमेरिका आफ्रिका कमांड अने रामस्टीन एरबेस जेवा महत्वपूर्ण स्थापनोनुं संचालन करी रह्युं छे। पंजाब पुलिसे राज्यसभा सांसद संदीप पाठक विरुद्ध बिनजामीन पात्र कलमो हेठळ FIR दाखल करी छे। पाठक ताजेतरमां आम आदमी पार्टीना 6 अन्य राज्यसभा सांसदों साथे भाजपमां जोडाया छे। सूत्रोना जणाव्या अनुसार पंजाबना 2 अलग अलग जिल्लाओमां 2 FIR दाखल करवामां आवी छे। जिल्लाओना नाम हजु सुधी जाहेर करवामां आव्या नथी। IPL ક્રિકેટમાં આજે ચેન્નઈના MH ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે। મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે। દરમિયાન ગઈકાલે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું। 226 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 226 રન કર્યા હતા। દિલ્હી કેપિટલ્સ માટે KL રાહુલે 40 બોલમાં 75 રન કર્યા, જ્યારે પથુમ નિશાનકાએ 33 બોલમાં 62 રન બનાવ્યા। જમ્મુ અને કાશ્મીર ખીણ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આજે સત્તાવાર રીતે પ્રારંભ થયો। ટ્રેન સવારે 6:20 કલાકે જમ્મુથી રવાના થઈ। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 30 એપ્રિલે ટ્રેનને લીલી ઝંડી આપીને આ સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું। તેમણે તેને જમ્મુ અને કાશ્મીર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી હતી। વંદે એક્સપ્રેસ મુસાફરી જમ્મુ અને શ્રીનગર વચ્ચે કનેક્ટિવિટીને મજબૂત બનાવશે તેવી સંભાવના છે। પશ્ચિમ બંગાળમાં 2 બેઠકોના 15 બૂથ પર શાંતિપૂર્ણ માહોલમાં પુનઃ મતદાન ચાલી રહ્યું છે। પ્રથમ 2 કલાકમાં 16% થી વધુ મતદાન। સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચના મતગણતરી નિરીક્ષકો તરીકે ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિમણૂક કરવાના નિર્ણયમાં દખલ કરવાનો ઇન્કાર કર્યો। લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વર્ષ 2026-27 માટે 4 સંસદીય સમિતિઓનું પુનર્ગઠન કર્યું। પંજાબ પોલીસે રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક વિરુદ્ધ બિનજામીન પાત્ર કલમો હેઠળ FIR દાખલ કરી। અને IPL ક્રિકેટમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 2:30 વાગીને પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ એકદમ ખરા સોના જેવો ગીત ગુર્જરી અને આજે આપની સાથે છે હું તરુલતા કરોડિયા તમામ મિત્રોને તરુલતા કરોડિયાના સસ્નેહ નમસ્કાર

એની સવારી કેટલી બહેનોએ કરી છે, એ વિશ્વભરમાં ક્યાં ક્યાં ફર્યા છે એ વિશે જણાવો. નંબર તમે નોંધી જ લીધો હશે અને હવે સાંભળી આ ગીત, ગીત નહીં ગઝલ, ઓજસ પાલનપુરીની.

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી, અને ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે કેટલીક અટપટી, કેટલીક ચટપટી, કેટલીક ખાટી મીઠી, કેટલીક લસલસતી અને કેટલીક ચીઝી ચીઝી વાતો. હવે તમે કહેશો આ ચીઝી ચીઝી વાતો એટલે ખબર પડશે. હાલમાં જ આપણા વડાપ્રધાનશ્રીએ મન કી બાત આ કાર્યક્રમમાં ભારતે વૈશ્વિક સ્તરે ચીઝની દુનિયામાં મૂકેલું પહેલું પગલું અને એમાં મળેલી ઐતિહાસિક જીત વિશેની વાત કરી હતી. છે ને રોમાંચક, કેમ ન હોય. મિત્રો, દૂધ જલ્દી બગડી જાય પરંતુ ચીઝ જલ્દી બગડતું નથી, લાંબો સમય સુધી ટકી રહે અને એના પોષક તત્વો પણ ભરપૂર. આજ ચીઝ વિશે આજના કાર્યક્રમમાં આપણે વાતો કરીએ તો, રોમન સામ્રાજ્યમાં રોમન સૈનિકો જ્યારે યુદ્ધ કરવા જતા ત્યારે પોતાની સાથે ચીઝ રાખતા. એનું કારણ કે એ લાંબો સમય સુધી ટકે અને એમને પોષણ મળતું રહે. તો મિત્રો, પહેલો પ્રશ્ન હતો કે અમારી શ્રોતા બહેનો જો મોટરસાઇકલ રાઇડ કરતી હોય, હરતી ફરતી હોય વિશ્વભરમાં, તો એમણે મને ફોન કરવાનો છે. અને હવે તમે ચીઝની કોઈ એવી આઈટમ ખાધી હોય જે તમને ખૂબ ભાવી હોય અને તમે એના વિશે કંઈ કહેવા માંગતા હોય, અથવા ચીઝની કોઈ આઈટમ તમે ઘરે બનાવી હોય અને એની રેસીપી પણ તમે અમારી સાથે શેર કરી શકો છો, આપણા શ્રોતાઓ પણ પોતાના ઘરે બનાવીને ખાશે, તો તમે તરતથી ફોન ઉપાડો. નંબર છે 0224515413, 0224515413.

0: છે।
1: બોરીવલીથી દક્ષાબેન ગાંધીનો ફોન હતો અને એમનું કેવું છે, ચીઝ અને પીઝા એકબીજાના પર્યાયરૂપ છે, એટલે જ્યારે ફોરેન ટ્રીપમાં જઈએ ત્યારે હોટેલમાંથી નીકળીએ ત્યારે પીઝા લેવાના, સાથે ચીઝ હોય, અલગ અલગ જાતના ટોપિંગ્સ હોય, અને જ્યારે ભૂખ લાગે ત્યારે પીઝા ખોલવાના, ચીઝ નાખવાનું અને મસ્ત ખાવાનું। તો હંસાબેન ઠાકરનું કેવું છે, આમ તો ચીઝ અવોઇડ કરીએ છીએ પરંતુ જ્યારે પણ ઘરમાં રેડ સોસમાં કે વ્હાઇટ સોસમાં પાસ્તા બને ત્યારે ચીઝ અવશ્ય એમને ખૂબ ભાવે, પાસ્તાની સાથે ચીઝ ન હોય તો એમને પાસ્તા ભાવતા નથી। મિત્રો, મધ્યયુગમાં યુરોપમાં જ્યારે ચીઝની શોધ થઈ ત્યારે પહેલીવાર ઘરની બહાર ફેક્ટરીમાં ઉત્પાદન થવા લાગ્યું, જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ। એટલે ત્યાં સુધી ચીઝ ઘરમાં જ બનાવવામાં આવતું, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે ચીઝ ઘરની બહાર ફેક્ટરીમાં એનું ઉત્પાદન થવા લાગ્યું અને આખા વિશ્વભરમાં 2000 કરતાં પણ વધુ પ્રકારના ચીઝ

મિત્રો, ભારતમાં દૂધનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે. ઘણા ગીતોમાં આપણે એવું સાંભળ્યું પણ છે કે ભારતમાં દૂધની ગંગા વહે છે. આટલા વિપુલ પ્રમાણમાં દૂધનું ઉત્પાદન થાય છે, પરંતુ ભારતીયો એમાંથી દહીં, છાશ, ઘી કે પછી પનીર બનાવવાનું પસંદ કરે છે. ભારતમાં અનેક રાજ્યો આવેલા છે અને આ દરેકે દરેક રાજ્યોની એક પરંપરાગત વાનગી છે, અને આ પરંપરાગત વાનગીમાં ચીઝનો ઉપયોગ નહિવત પ્રમાણમાં થાય છે. એટલે ભારતમાં ચીઝ તરફનું આકર્ષણ પહેલાંના જમાનામાં ખૂબ ઓછું હતું, અને એટલે ચીઝનું ઉત્પાદન પણ ખૂબ ઓછું થતું. પરંતુ હવેની યુવા પેઢી ચીઝ તરફ આકર્ષિત થઈ છે અને ચીઝ ખાવાનું વધુ પસંદ પણ કરતી હોય છે. પરંતુ મિત્રો, કોઈ પણ વસ્તુનો અતિરેક સારો હોતો નથી, પછી એ ગમે તે વસ્તુ હોય એનો અતિરેક સારો હોતો નથી. એટલે જ ચીઝ ખાવું જોઈએ, પરંતુ પ્રમાણમાં.

દીકરીએ ભારતીય દીકરીએ ત્રણ, એક સુપર ગોલ્ડ, એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો છે. એટલે મુંબઈને ત્રણ ખિતાબો, ત્રણ મેડલ્સ ભારતને જીતી આપ્યા છે, તો લદ્દાખે એક મેડલ. આમ કરીને ભારતે કુલ ચાર મેડલ જીત્યા છે. ભારતનો સ્વાદ, ભારતની પરંપરા અને ભારતની ગુણવત્તાએ આજે વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે.